0: સરકારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાણ મેં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જેવી હવા મેં આપણે હા લહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડુંગા, પાણીને બચાવુંગા ને આપણી ધરતીને જીવનદાન આલુંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
1: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હે, તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
2: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
3: હમરો હમરો હમરો ગરીબોને પૂછે નહીં જમીનમાંથી નામ હેરતે આવે. કાગજ કેને કોને બનાવવો પડે, સરકારી વિભાગમાં જાઉં યા પછી ગામની વાત થઈ જાય?
2: તો હાંડો બોલો, અહીં સબ સમસ્યાનું સમાધાન આપણે કરે છે. ગ્રામ સભા તકી વાત શરૂ થાય હે, પટવારી સચિવ ને પંચાયત આય તકી હર પ્રક્રિયા જુડે હે. એકલસ ને હમરો ને હાથે મળીને જાવું હે. ફાર્મ ભરો, જાણકારી લો, જમીન માટે નામ લગાડવું કાટો નથી. જય વરે અધિકાર હમરો અપનાવી, જાણકારી સબનો હાથ ને અધિકાર, આસ હે સમાધાન ની રાહ.
3: હવે ભાઈ ને બોનો, હક જાણો, હક માંગો, જમીનના કાગજ માટે આપણું નામ લગાડો.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: વાળી પીઢીનું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત. એક માં જો પૂરી ઉમર પરિવાર કે લીએ અપના સબ કુછ દે દેતી હૈ, ક્યા ઉસે અપને હી ઘર મેં અપને નામ કી જમીન નહીં મિલની ચાહીએ? એક બેટી જો સપને લેકર બડી હોતી હૈ, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હૈ જીતના ઉસકે ભાઈ કો? ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હૈ, સન્માન હૈ, ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હૈ.
1: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મેં ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર ક્યુંકિ બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.